પરાજીને લીધે જાપાન આંતરરાષ્ટ્રીય સહયોગ નીતિઓ ગઈકાલે કરી 5 અબજ રૂપિયા લગાણીમાં પોખરાખાને પાણી સુધાર આયોજના સંપન્ન ભયની અપેક્ષિત સેવા નપાયેથી ગુનાસો કર્યો. પોખરા ખાને પાણી સુધાર આયોજનાની